0: બની ગયા. જ્યાં સુધી પાણીથી શરીર ના ભાગ નમી સંકુલ થાય
1: દોહરાઈ રહેવાનું માનસિક સ્વાસ્થ્યના સમસ્યા
0: લક્ષણ દેખીએ તત્કાલ

સ્વેચ્છસ્તો દેખીને કાળો પદાર્થ બરામદ કરી દો કે જિલ્લાનું સીમા સુરક્ષાલય થપ સુધી પલાવણી અભિયાન અંતર્ગત સશસ્ત્ર પહોળી દળે પ્લાન નંબર 30 નંબર 3 આગેશ્વરીકો વિશેષ નિગરાનીમાં પૂર્ણ માત્રામાં લાગુ બરામદ કરેલો સશસ્ત્ર પહોળી પરિચય ચંદ્રગુપ્ત છ સીમા ક્ષેત્રમાં ચોરી તસ્કરી

0: understand Spanish today. So, thank you, Sachi. Thank you, Sachi.
1: પીડિત મોટાભાઈ ચૂકો સહકારીમાં સ્વાસ્થ્ય કરેલી ભારતીય અને હિસ્મતાની સંદેશ

0: ખાલી ઘરે જશો લાગશે ને આટલું મહિને આવી શક્યું
1: કર્જાકો રૂપમાં પ્રવાહ હુને રકમ સર્વસાધારણ બચત ખાતાકો સંપત્તિ હો કર્જા લીએર નિયત વર્ષ કર્જા ચુકતા નગર્દા કાનૂની કાર્યવાહીમાં પરિણત ભએકોલે પૂર્વ નિર્ધારિત સમયમાં